એને ત્યાં સારસરાય ચૌરી સાથે મરદાન નામ પૂછતા પૂછાતા સારસરાય જોરી ની દુકાન આજ પહોંચ્યું. મરદાના જશે એ દુકાન તે ચડ્યા. બડી સજી દુકાન સી, કબીર વિછે હન, અતરા દિયા ખુશબુઆ અંદર આ રહી. એક પાસે ચેર લગે હન, કુર્સિયા લગી. મરદાના જશે પહોંચ્યા તો સારસરાય ને તકિયા કોઈ આયા. ઉઠ્યા બડે અદબદાર હાથ જોડ કે ક્યાં આવ જી આયા. સોની કુર્સી કે મરદાને બિઠાયા. મરદાને ને સુખ દા સા લ્યા. કહે લગા મના લેણા દેણા તો એક પાસે રહ્યા, પર મના બોલ્યા બડા મીઠા હા ખુશી મીઠા બોલના ભી જાદુ, મીઠા બોલના ભી ઇન્સાનિયત. ઇન્સાન દા કામ એ મીઠા બોલ. ઓર તો ભાવે કોઈ બોલે ચાહે ના બોલે, પર ભાઈ સતગુરુ માર્ગ દા સિખ કદી ના કોના. પ્યારે તોડા ગુરુ ઇતના મીઠા હૈ જે સૈર વર્ગે રીખે ને દર્શન કર લે, ઓ ભી અમૃત હો ગયા. ઉસ વેલે ભી આજ ભી અમૃત, આજ ભી ઓ અમૃત હૈ, આજ ભી મીઠા હૈ. ગુરુ તો અડેદા મીઠા, જીસ ગુરુ દે દર્શન કર રહે હો, બાણી પઢ રહે હો, કીર્તન સુન રહે હો, મન દે અંદર મીઠા. નફરત દા જીવન સબ તો ઘટિયા જીવન, નુકતા જીવી દા જીવન સંપૂર્ણ નહીં. નુકતા જીવી ક્યો કરીએ ભાઈ, જે કરવી એટલે બાબાજી પાસ સંગત આવી. બાબાજી કહે લખે નિંદા ના કર્યા કરો ભાઈ. બાબા નરસિંહજી મહારાજ જેના ને મહાપુરુષાને શ્રી ગુરુ ગ્રંથ સાહેબ નું સાક્ષાત ગુરુ ના વિચાર કીધું. અસી તો રોજ પડતે ને પરગુરુ ગુરા કીધે, બાબાજી ને મને જેના ને મને એના વાસ્તે સાક્ષાત. બાબાજી કહે લખે નિંદા ના કર્યા કરો ભાઈ. એક બ્રેબી ઉઠ કે ખડા હો ગયા, બાબાજી અસી કલયુગી જીવ, અસી તો નિંદા ભી કરદે ઉત્પત ભી કરદે. બાબાજી કહે લગે ક્યો, એને કહે મહારાજ અસી સ્વાર્થી બંદે હૈ, જીથો સાડા મતલબ હલ હો જાય, સ્વાર્થ પૂરા હો જાય, ઓદિયા પરિવાર પૂર બંદે. બડા ઉપકારી હૈ, બડા દાની હૈ, બડા મહાપુરુષ હૈ. અંદર ના મન ભાવે, જાણતા હોય ભાઈ રૂસ કેરેક્ટર એના ટ્રેક્ટર ચંગા નહીં, પર એ સ્વાસ્થ્ય નું ચંગા કહે લગ જાને, સાડા મતલબ પૂરા હોય. તે દૂજે પાસે અસી ઓદે ઉત્તે ચીકણ સુતણ લગ જાને, ઓનું બુરા કહેણ લગ જાને, જેને કોણ સાડા મતલબ પૂરા ના. અંદર ના મન જાણવા હોય ભાઈ એ નેક ઇન્સાન, એની જ કોઈ ગલતી નહીં, પર ઇસ વાસ્તે ક્યોંકે સાડા મતલબ હલ નહીં હોયા, ઇસ વાસ્તે નિંદા કરે. ક્યોંકે દુનિયા દો રંગી હૈ, દુનિયા દો રંગ. હજુર એક દિન લેતે સન સિરાણે બાત કીતી હોય, મરદાને નાલ મીઠે મીઠે વચન પે કરદે સન. કોળો જિમીદારા દિયા લડકિયા કામિયા નું રોટી દેણ વાસ્તે જા રહ્યા સન. એક ને કહ્યા દૂજી નું, ની ભેણે વેખ કારબાર છડ્યા હૈ, સાલ બણ્યા હૈ, તે અજી ભી સિરાણે પાલ લે. હજુર ને આપણે સિરાણે બાત કીધી હોય, જેસે ને બીબી ને વચન પીતા તો સરદુરા ને ઓજરી સાસ ની અડોલ કંધ. તુજી કહેણ લગી વેખ ની ભેણે તેરી ગલ દા કિતના ગુસ્સા કીતા હૈ. હજુર મુસ્કરા પે કહેણ લગે, ઓ મરદાનિયા દુનિયા કિસે પાસે ભી છડ આખો શ્રી ભાઈ કિસી પર. દુનિયા બાબાજી કહે સન મકાન ભી નહીં એક હોતી હૈ, પર દુનિયા દિયા દો દિયા આખો દેવિયા દો દિયા. જે ચિટ્ટે કપડે પા લો એ નો બડી આકર હોગી, જે મેળે પા લો કહે ભૂખા પર લગે હૈ, દો દિયા જો દો દી. તો પ્યારી સાધ સંગ પે ઉસ પ્રેમી ને કહ્યા, બાબાજી જેને કોનો મતલબ હલ હો જાય ઓદિયા તરીફા, તે જેને કોનો સ્વાર પૂરા ના આવે ચંગી વિધા કર. સાડા તો સ્વભાવ બને. આવાનંદ જી મહારાજ કહે લગે ચંગા, તે ઉસ્તુત ભી કર્યા કરો, તે નિંદા ભી કર્યા કરો. બાબાજી એક ભી વચન ઉસ્તુત ભી કરીએ નિંદા. બાબાજી કહે લગે તુહાડા સ્વભાવ બન ગયા ને કર્યા કર. સારી સંગત હેરાન હોગી, નિંદો આજ કોઈ સોધી પાવો. બાબાજી કહેણ લગે જે તુહાડા સ્વભાવ બન ગયા ઉસ્તુત નિંદા કરન દા, જે નિંદા કરની હૈ તાં આપણી કરો.
भावने जे निंदा करने के अपनी करो सब अवगुण में गुणी ये गुरुमुख लिखा कबीर जी गुरुमुख सन कहते कबीर हम सब से बुरे असि बुरे होके चंगे बन की कोशिश कर पर चंगे बन का यह सब तो पहला निशाना है जिन्हें डालियां फल लगते हैं वो छुप जाए कबीर जी ने कहा कबीर हम सब से बुरे हम तक भलो सब कोए जिन ऐसा कर हूं दिया मीत हमारा बाबा जी कहने लगे अपनी निंदा करे अपने कर्मों की निंदा करे कर जी उसत करनी है तो मेरे धन गुरु नानक जी साहब जी उसत करें करवाए करें पढ़िए ना उसत कर जीव जी मैं उसत कर